ભૂમિકા નિભાવે હૈ. આછું ઉત્પાદન જે આપણા લેણો ચાવવા તુબિંગમાં સૌથી જ્યાદા જરૂરી ચીજ હોય કે સંતુલિત માત્રામાં પોષક તત્વો મિલણું કે આપણી ફસલ જ્યાદા ટાઈમ તક સ્વસ્થ રહે ઓર અનાજ ફળ ઓર સબ્જીઓનું ઉત્પાદન ભી બઢે. ફસલ કી ગુણવત્તામાં ભી સુધાર આવે ક્યુંકિ પર્યાપ્ત પોષણ તત્વ જદ બીને મિલે તો કે ફસલોનો આકાર રંગ સ્વાદ વજન ઓર પોષણ મૂલ્ય હૈ વો ભી સમય કે સાગે બહેતર હોણ લાગજે. આપણા અગર માટી કે પોષક તત્વો જીકો જ્ઞાન હૈ વો રખાંગા તો ભી ઉનકે રોગ ઓર કીટાઓ ભી પ્રતિરોધક ક્ષમતા આપણને મિલતી રહેગી. ક્યુંકિ સંતુલિત પોષણ જદ પૌધા પ્રાપ્ત કરેગા તો કઈ પ્રકાર કે રોગ ઓર કીટ હૈ જીકા ફસલ બઢવાર ગયા ટાઈમ પર ફસલ મેં લાગ્યા કરે હૈ બાઉં બુંટો આપી સામનો કર લેવે ઓર નુકસાન કો જીકો પ્રતિશત હૈ વો બિલકુલ કમ યા ના કે બરાબર હો જાય. જડાંગો આછો વિકાસ જદ આપા કરનો ચાહવા તો બીંગ મેં ભી આપણને જીકા પોષક તત્વ હૈ બાંગો સંતુલિત પ્રયોગ જરૂરી હોય હૈ. ફાસ્ફોરસ હૈ જીકો કોઈ ભી બુંટા કી જડાને મજબૂત બનાવે જીકાઉં કે બુંટા માટી પાણી ઓર પોષક તત્વ જ્યાદા માત્રામાં ગ્રહણ કર સકે હૈ. ઇંગા અલાવા પ્રકાશ સંશ્લેષણ કી જીકી પ્રક્રિયા હોય બીંગમાં ભી સહાયતા આપણને મિલે હૈ. નાઇટ્રોજન હો ગયો મેગ્નિશિયમ હો ગયો એ કે ક્લોરોફિલ કે નિર્માણમાં કાફી સહાયક હોય જીકાઉં કે પૌધા આપકો ભોજન ભી બનાતા રહે. ફૂલ ઓર ફલ જી ટાઈમ પર ભાઈ લોકો બણન લાગ જાય બીમાં ભી જીકા પોષક તત્વ હૈ વે કાફી અહમ ભૂમિકા નિભાવે હૈ. જી હા, પોટાસ ઓર ફાસ્ફોરસ જી ટાઈમ પર ફૂલ આણ લાગ જાય ઓર ફળ બણન લાગ જાય સાગે સાગે દાણા કે ભરાવ કે ટાઈમ પર ભી કાફી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે. સૌ જરૂરી માટી કી જીકી ઉર્વરતા શક્તિ હૈ બીને બનાઈ રાખણ ખાતર જૈવિક ખાદ હરી ખાદ ઓર સંતુલિત ઉર્વરકો પ્રયોગું કે માટી કી ઉર્વરતા લંબે ટાઈમ તક બની રહે. પૌધામાં કઈ પ્રકાર કા આવશ્યક પોષક તત્વ આપા દેખા હા. જી હા, પ્રમુખ પોષક તત્વો કી વાત કરા જકા આપા પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ ભી કહે દેવા બિંગમાં નામ આવે હૈ નાઇટ્રોજન ફોસ્ફરસ ઓર પોટાસ કો. નાઇટ્રોજન પત્તિયા કી અચ્છી બઢવાર ઓર હરિયાલી બઢાવે હૈ. ફોસ્ફરસ જડાંગો વિકાસ ફૂલ ઓર બીજ બણને સહાયક હોય હૈ. પોટાસ આપણે ફસલ કી રોગ પ્રતિરોધક ક્ષમતા ફળાં કી ગુણવત્તા ઓર પાણી કો સંતુલન બણા કે રાખે. દ્વિતીયક પોષક તત્વો કી વાત કરા જકા આપા સેકન્ડરી ન્યુટ્રિયન્ટ્સ ભી કહે દેવા બીમાં આવે કેલ્શિયમ મેગ્નિશિયમ ઓર સલ્ફર. કેલ્શિયમ કામમાં ભાઈ લોકો પૌધા કી જીકી કોશિકામાં ઓર જડા હૈ બંગ વિકાસમાં કાફી સહાયતા પ્રદાન કરે. મેગ્નિશિયમ હૈ જીકો વો ક્લોરોફિલ કો મુખ્ય ઘટક હુઆ હૈ ઓર સલ્ફર પ્રોટીન નિર્માણ ઓર તિલની જીકી ભી ફસલા હૈ બંગ ખાતર બહુત જરૂરી હુઆ. સૂક્ષ્મ પોષક તત્વમાં આપા વાત કરા તો જીમાં આગ્યો જિંક આગ્યો લોહ આગ્યો મેગ્નીઝ તાંબા બોરોન મોલિબ્ડેનિયમ ક્લોરિન ઓર નિકલ. આંગી આવશ્યકતા કમ માત્રામાં હોય લેકિન આંગી કમીઓ ભી ફસલ પર કઈ બાર ગંભીર પ્રભાવ પડજે હૈ. પોષક તત્વોની કમી કી વજહ કઈ બાર કે પૌધા કી બઢવાર રુક જાય પત્તિયાં પીળી પડન લાગ જાય ફળ ફૂલ ભી મેં કમ લાગણ લાગ જાય ઉત્પાદન ઓર ગુણવત્તામાં ભી કમી હો જાય ઓર રોગ કીટાંગો જીકો પ્રકોપ હૈ વો ભી બઢ જાય. તો ધ્યાન રાખા કે હમેશા આપા પોષક તત્વોંગો સમય પર પૂર્તિ કરતા રહેવા માટી કી નિયમિત જાંચ કરાતા રહેવા જીકાઉં કે કોઈ ભી અગર પોષક તત્વ કી કમી હૈ તો બીંગે આપા પૂર્તિ કર દેવા. સંતુલિત રસાયણિક ઉર્વરકો આપા ઉપયોગ કરા ગોબર કી ખાદ કમ્પોસ્ટ ઓર વર્મી કમ્પોસ્ટ કો આપા જ્યાદા પ્રયોગ કરા હરી ખાદ ઓર ફસલ ચક્કર ને અપનાવા જૈવ ઉર્વરકો ઉપયોગ કરા ઓર સૂક્ષ્મ પોષક તત્વોંગો જરૂરત કા હિસાબો પ્રયોગ કરતા રહેવા. માટીમાં પોષક તત્વોંગો સંતુલન એક અચ્છી ફસલ ઓર જ્યાદા ઉત્પાદન કી કુંજી હૈ ક્યુંકિ કિસાન પરિવાર માટી કી જાંચ કરા ગયા જરૂરત કા હિસાબ હું જૈવિક ઓર રસાયણિક ઉર્વરકો સંતુલિત ઉપયોગ કર સકે હૈ ઓર માટી કી ઉર્વરતા લંબે ટાઈમ તક બણા કે રાખ સકે. ઉત્પાદન બઢેગો ઓર કિસાન ભાઈ અધિક સમૃદ્ધ ઓર લાભદાયક બનેગા ઓર આપણી જીકી ખેતી હૈ બાબી ટિકાઉ બનેગી. તો આ સગલી બાત ધ્યાન રાખા. ચાલા એક બાર મનોરંજન કી તરફ ઓર સુનાવા થાને ગીત લ્યો સુનો સા.